0: ભાઈ બોનુ ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાં સ્વાગત કરો હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનુ ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે જઈ વખત હંગ્ર હાથ મળીને એક હાથે કામ કરે હે તઈ વખત આપણી જે ફસલ હે એ અસલ હરતે થાય હે. તો અણ વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહ્યા હે મનીષજી. તો સૌથી કે પહેલા આપણે હામરી લણાની વાત ને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિજી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ સાંજે હાથ ઓર સાંજે ફસલ કો લેકર. જાનેંગે આજ કાર્યક્રમ કે માધ્યમ સે હમારા જો વાગડ ક્ષેત્ર હૈ યહાં પર જો આદિવાસી સમુદાય હૈ વો કિસ તરીકે સે એક સાથ મિલકર કાર્ય કરતે હૈ, ઉનકી જો પરંપરા હૈ વો કિસ તરીકે સે उनको उनकी खेती में और भी कई वार त्योहार होते हैं, बहुत सारे अलग परंपराएं जो होती हैं, उनमें अगर सभी लोग एक साथ मिलकर चलते हैं तो किस तरीके से कार्य जो हैं वो सफलता से पूरे होते हैं. तो कार्यक्रम में आप सबसे पहले हम यही बताइए कि सांझे हाथ और सांझी फसल का क्या महत्व है.
1: तो किसान भाइयों, अगर हम सबसे पहले बात करें कि हमारा जो आज का विषय है साझे हाथ और साझी फसल, तो ये हमारे समुदाय की, हमारे वागड़ क्षेत्र के एकता की बात करते हैं. हमारे समाज में हमेशा से जो काम होते आए हैं वो मिलके होते आए हैं. कहीं भी कोई ज़रूरत होती है तब पूरा समुदाय, पूरा गांव या पूरा समाज मिलके उस गांव या उस परिवार की मदद करता है और वो मिलके काम करते हैं. तो यही परिकल्पना हमारी जो है उसमें कहीं ना कहीं स्वराज दिखाई देता है या स्वराज में ये दिखाई देना चाहिए.
0: जी हाँ.
1: तो हम इन सिक्के के दोनों पहलुओं को जब इधर से देखें या इधर से देखें तो इस सांझेपन में स्वराज है और स्वराज ही सांझेपन का दूसरा मतलब है. तो अगर हम बात करें खेत की तो हम देखते हैं कि खेत केवल अनाज नहीं उगाते, खेत रिश्ते भी उगाते हैं. अगर हम बात करें मिट्टी की तो मिट्टी केवल बीज नहीं संभालती, वो विश्वास भी संभालती है और संजोती है. इसी तरह से जब कई हाथ मिलकर धरती को सींचते हैं, संवारते हैं, तब फसल केवल किसान की नहीं

માઇન્ડ બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપો મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે ને હાથે તારુદી રામ રામ રામ રામ.

ભરપૂર તત્વનું કરો ભોજન. હોવે કેમકે ખૂનમાં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્તની કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે. હોવે ભાઈ અને બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવીશું. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે. હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખાવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું સુએ. હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: એક માં જો પૂરી ઉમર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે?
2: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જિતના ઉસકે ભાઈ કો?
0: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સમ્માન હૈ ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
2: આઈયે આજ હમ બદલાવ કી શરૂઆત કરેં. મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી, જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર, ક્યુંકિ બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

માઇનપોનું અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપો મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારુદી. રામ રામ રામ રામ.